0: રે એના લોકો ને ભી લોકી નું સેવન કરવો જોઈએ. આનો પ્રભાત મેં અગર જ્યુસ પીઓ તો શરીર બદલે આ ખુબ ફાયદેમંદ હે. એના સાથે સાથે આપણે ગરમી મેં આપણે કકડીએ મળી ખીરા કકડી હે યા વાલણ કકડી હે જેનો આપણે ઉપયોગ કરો તો આપણે શરીર હે હાઈડ્રેટ રહે, આપણે શરીર માં પાણી ની આપૂર્તિ બરાબર રહે. આને આપણે સલાદ હે રાયતો હે યા ફિર કચ્ચો ભી ખાઈ શકો, હાથે હાથે આને સબ્જી ભી બનાવી શકો. તો એને હાથે આપણે તોરઈ નો ઉપયોગ ભી કરી શકો. તોરઈ હે પાચન મેં હલકી રહે ને ફાઈબર થી ભરપૂર રહે, ગરમી મેં પાચન ક્રિયા ની દુરસ્ત રાખે. ભીંડી નો પ્રયોગ ભી ગરમી મેં થા, ભીંડી થી લોકપ્રિય સબ્જી ભી હે, સબને પસંદ ભી આવે. આણ મેં એક તો કમ કેલોરી રહે, ફાઈબર ની માત્રા જ્યાદા રહે તો સુપાચ્ય રહે. એના અલાવા ટીંડા હે હલકો રહે, સુપાચ્ય રહે ને ગરમી બદલે ઉત્તમ સબ્જી હે. કચ્ચી કેરી નો ઉપયોગ કરી શકો, કચ્ચી કેરી ને લોન્ચી બનાવીને ઉપયોગ કરી શકો, સબ્જી બનાવી શકો. અને આ તે કેરી નો પન્નો હે યા ફિર કચ્ચી કેરી ની ચટણી બનાવી દઉં તો આ હે આપણને લૂ થી બચાવવામાં મદદગાર હે. આપણે દેખી રહ્યો આપણે ગરમી સમય મેં ખુબ ગરમ હવા ચાલી રહી, લૂ ચાલી રહી હે, તો આવા સમય મેં આપણને કચ્ચી કેરી નો ઉપયોગ કરવો શરીર બદલે ખુબ ફાયદેમંદ રહે. એના સાથે સાથે કચ્ચા પ્યાજ નો ભી પ્રયોગ ઘણા સમય માં કરવો જોઈએ, જે આપણને ગરમી ને લૂ થી બચાવ કરે. ગરમી ના મોસમ માં હરી પત્તેદાર સબ્જી ભી આપણે ખાવી જોઈએ, જેમાં પાલક હે, પુદીના હે, ચોલઈ હે, એનો આપણે સેવન સબ્જી ના રૂપ માં, સલાદ ના રૂપ માં કરી શકો, રાયતા ના રૂપ માં કરી શકો. હવે આપણે શિમલા મિર્ચી ટમાટર હે એનો ભી ઉપયોગ કરી શકો. આ સબ્જી અહીં આપણે પાચન ક્રિયા ને સુધાર કરી અને આણમે એન્ટી ઓક્સિડન્ટ રહી, જે આપણે શરીર બદલે કાફી આવશ્યક રહી. તો આ કોઈ સબ્જી અહીં જે આપણે શરીર ને પાણી ની કમી પૂરી કરી શરીર ને ઠંડક આલે. એના સાથે આપણે કરેલા નો પ્રયોગ કરી શકો. કરેલા થી હે ખૂન સાફ થા અને આપણે પેટ બદલે ખુબ ફાયદેમંદ રહે. કદ્દુ નો પ્રયોગ ભી કરી શકો, કદ્દુ શરીર ને ઠંડક આલે. સીમિત માત્રા માં આપણે બેંગન નો પ્રયોગ ભી કરી શકો, કે ગરમી માં બેંગન ની પેદાવાર ભી અચ્છી થા. આયરન યુક્ત સબ્જી હે ને આનો ભરતો બનાવીની સબ્જી બનાવીની યા ફિર આના ગટ્ટા બનાવીની ઘણી પ્રકાર થી આપણે ઉપયોગ કરી શકો. તો આ કુછ સબ્જી અહી ગરમી ને સમય બદલે બિલકુલ ઉપયુક્ત હે, જે આપણે શરીર ને પોષણ તો આલે છે, હાથે હાથે ઠંડક ભી આલે, શરીર બદલે સુપાચ્ય ભી રહી ને પાણી ની કમી ભી પૂરી કરે. તો આવી સબ્જી નો આપણે ઉપયોગ કરવો જોઈએ. આની સબ્જી નો ઉપયોગ કરતા સમય કુછ સાવધાની આપણને રાખવી પડી, જેમ કે આ સબ્જી અમે અચ્છી સાફ સફાઈ કરવી જોઈએ, કે ગરમી માં સબ્જી માં કીડા લાગવાની સંભાવના વધારે, અચ્છી તરફ થી આપણે ધોવું ભી જોઈએ. એના અલાવા કાઢતા સમય ભી સફાઈ નું વિશેષ ધ્યાન રાખવું જોઈએ. તાજી સબ્જીઓ નું સેવન કરવું જોઈએ, બાસી સબ્જી નહીં ખાવી જોઈએ, જલ્દી ખરાબ થઈ જાય. પકાવવા માં ભી ધ્યાન રાખવું કે વધારે તેલ યા મસાલેદાર સબ્જી નહીં ખાવી જોઈએ. આ વાણા મોસમ માં હલકા મસાલા નો પ્રયોગ કરવો જોઈએ, કમ તેલ વાળી સબ્જી આપણે ખાવી જોઈએ. કુછ સબ્જી અહી જેમ કે ખીરા હે, કકડી હે, ટમાટર હે, એનો સલાદ ને રૂપ માં પ્રયોગ કરો તો શરીર બદલે ખુબ અચ્છું હે. સબ્જી નું ભંડારણ ભી વધારે દાડાવધી નહીં કરવું જોઈએ. આપણે સબ્જી અહીંથી ઘણા દાડાવધી ફ્રીજ માં લાવીને મિલી રાખો તો એનથી સબ્જી બાસી ભી થઈ જાય, મહી કીડા લાગી જાય, ફફૂંદ લાગી જાય, તો એ ભી ધ્યાન રાખવું હોય. એન હાથે હાથી જે ગરમ તાસીર ની સબ્જી અહી જેમ કે અરબી હે, સુખા બીન્સ હે, જે ભારી રહી શરીર બદલે, એનો પ્રયોગ હે સીમિત માત્રામાં કરવો જોઈએ. આણા ગરમી ના મોસમ માં અગર આપણે સબ્જીઓ નો પ્રયોગ માં સાવધાની રાખો, મોસમ ને અનુકૂળ સબ્જીઓ નું ચયન કરો તો આપણે સ્વાસ્થ્ય બદલે ખુબ લાભદાયક.
1: અભી આપ ખેતી ની બાત સુન રહે થે. આકાશવાણી બાંસવાડા કા યે માહી ચેનલ હે, FM 101.3 મેગાહર્ટ્ઝ પર. પ્રાતઃ કે 6:50 હુએ હે. આઈ આપ સુનતે હે આદિવાસી લોક સંગીત. ઇસ કાર્યક્રમ કે અંતર્ગત આજ આપકો સુનવાયેંગે उदय सिंह दामोर और साथियों के गाए वागड़ी लोक भजन.

આવેલા સબ કિસાન ભાઈઓ ને બહેન અને શંકરભાઈનું રામ રામ. કિસાન ભાઈઓ, દેખો હાલનો ટીમ હૈ ને મોસમ જે હૈ એવી હવે બદલાવાની તૈયારી મેં હૈ. કિસાન ભાઈઓ, અભિયાન ભી ચાલી રહ્યું, ખેત બચાવ અભિયાન ચાલી રહ્યું, જેનો સંબંધ જૈવિક ખેતી થકી ભી હૈ. કુલ મિલાઈને આપણને જે આપણા પારંપરિક તરીકા હૈ ખેતીના, એને આપણે જે ભૂલી ગયા એને પાછો આપણને કામને લેવો હૈ. ને હાથે હાથે આપણને જે વૈજ્ઞાનિક તરીકા હૈ એને ભી હાથે સંમિલિત કરીને વૈજ્ઞાનિક વિધિ થકી ને જૈવિક વિધિ થકી ખેતીબાડી કરવી હૈ ને આપણને આ ખેત બચાવ અભિયાનને આપણે સાર્થક કરી શકાય. જૈવિક વિધિ થકી જે ખેતી કરી રહ્યા હા, એમાં આપણને રાસાયણિક ઉર્વરક ને કીટનાશક જે કામમાં લઈ રહ્યા એને વના, યા પછી આપણે એમ કહી શકો કે કમ માત્ર આપણે કામમાં લઈને આપણે ખેતીબાડી કરંગા, તો એનથી આપણે મિટ્ટીની જે ઉર્વરા શક્તિ હૈ એ ફેરથી મળી જાયગા ને ફસલનું જે ઉત્પાદન હૈ એ ભી આપણું બળી જાયગા. મિટ્ટીની ખેતરની ઉપજાઉ ક્ષમતાને બઢોતરી થાયગા ને ફસલનું ઉત્પાદન હૈ એ ભી બળી જાયગા ને હાથે આપણે કિસાન ભાઈની જે કમાઈ હૈ એ ભી બળેગા. જૈવિક ખેતી કરવાની લાગત જે હૈ કમ આવે, જમીનની ગુણવત્તા સુધાર આવે, જમીનની જલ ધારણ ક્ષમતા હૈ એ બઢી જાય, જે ભી સિંચાઈ કરંગા એ પૂરું પાણી અવશોષિત થાયગા. ને સૌથી અચ્છી વાત એ હૈ કે જૈવિક ખેતી ને વૈજ્ઞાનિક વિધિ ને સંમિલિત કરીને જે આપણે ફસલ પેદા કરંગા તો એનો જે ઉપયોગ કરંગા જેવી આપણે, તો આપણે શરીરને ભી પારંપરિક પૌષ્ટિક તત્વ મળેગા ને આપણું શરીર જે હૈ કઈ પ્રકારના વિષાક્ત તત્વ થકી ભી બચેગા ને હાથે હાથે આપણે પર્યાવરણ પ્રદૂષણને ભી કમ કરંગા. કેમ કે પશુઓનું જે ગોબર હૈ એનો જે આપણે કચરા હૈ ને મલમૂત્ર હૈ એના પ્રયોગ થકી જૈવિક ખાદ બનાવંગા ને જેવી આપણે આ સબ ચીજે ઇકઠ્ઠી કરંગા ને એનથી જૈવિક ખાદ બનાવંગા, તો હાથે હાથે સ્વાભાવિક વાત હૈ કે આપણે પ્રદૂષણને ભી કમ કરી રહ્યા, તો વાતાવરણ પ્રદૂષણને ભી કમી આવેગા. તો એક પંથ દો કાજ થઈ રહી, વાતાવરણ પ્રદૂષણ મુક્ત થઈ રહ્યું ને એને ઉપયોગ આપણે જૈવિક ખાદ બનાવવામાં કરી રહ્યા, તો એમથી આપણને દુગણો ફાયદો હૈ, પ્રકૃતિનો ભી ફાયદો હૈ ને ખેતરને ભી ફાયદો હૈ. કિસાન ભાઈ આજકાલ વધારે કરીને રાસાયણિક ઉર્વરક કામમાં લઈ રહ્યા, કીટનાશકના પ્રયોગ થકી ખેતી થઈ રહી હૈ, જેની વજે થકી ખેતરને મેં ભી કઈ દુષ્પરિણામ આવી રહ્યા હૈ ને પાછા કિસાન ભાઈને આર્થિક સ્થિતિ માટે ભી પ્રભાવ પડે. કેમ કે રાસાયણિક ઉર્વરક ને કીટનાશક જે હૈ એ વધારે કરીને એમનો મોંઘા આવે ખૂબ ને એમના ઉપયોગ થકી દાડે દાડે જે હૈ એ જમીનની જે ઉપજાઉ ક્ષમતા બિલકુલ કમ થઈ ગઈ હૈ, જમીન આપણી ઉસર થઈ ગઈ હૈ, ઉત્પાદનને મેં ભી કમી આવી રહી હૈ, મિટ્ટીની જલ ભરાવ ક્ષમતા ભી કમ થઈ રહી હૈ ને કીટનાશકના જે ઉર્વરક જે મોંઘા આવે, તો આપણે કિસાન ભાઈઓને માટે એનો આર્થિક સ્થિતિ એનો દિક્કત આવી રહી હૈ, એમને એનો ભાર એમને ઉપર પડી રહ્યો હૈ. તો કિસાન ભાઈ પાછા આ જે ઉર્વરકને થકી રાસાયણિક ઉર્વરકના પ્રયોગ થકી જે ફસલે પેદા થઈ રહી હૈ એમને થકી સંભાવના હૈ કે માનવ શરીર માટે ભી એ પ્રભાવ નાખે, દુષ્પ્રભાવ નાખે. તો આની વાતોનું ધ્યાન રાખીને કિસાન ભાઈ અગર આપણો રૂખ જે હૈ એ જૈવિક ખેતી આવી કરીંગા, તો જે આપણને પર્યાવરણ થકી જે સંસાધન મળેલા હૈ એમને સંચિત રાખતે થકે ખેતી કરીંગા, તો એનો ફાયદો પ્રકૃતિને ભી હૈ ને માનવને ભી મળેગા. ને જૈવિક ખાદ જે હૈ એને પશુઓનું મલમૂત્ર હૈ, ગોબર હૈ, એને અલાવા હરી પત્તી હૈ, હરી ખાદ હૈ, એનો પ્રયોગ ભી કરી શકે. જૈવિક ખાદને મેં આપણે ખેતીના અવશેષ હૈ એમને ભી સડાવીને આપણે કામમાં લઈ શકો ને ફસલને

0: એને બાદ થશે બુવાઈ કરવા.
1: હા પછી બુવાઈ કરવા સોયાબીન ને મક્કી કરવા.
0: સોયાબીન ને મક્કી કરવા તો બુવાઈ એટલે ડાયરેક્ટ બુવાઈ કરી દો કા યા કઈ એનું બીજોને કઈ કરો કે એનો બીજો ઉપચાર કરવાનો પડે કે કઈ?
1: દેશી ખાતર નાખુંગા
0: ખેતર મેં
1: ખેતર મેં દેશી ખાતર વાતર નાખી ને પછી સોયાબીન વગેરે લાવુંગા બીજ તૈયાર કરુંગા.
0: અચ્છા
1: થોડું બહુ યુરિયા ડીએપી ભી નાખુંગા. કેમ કે હવે પહેલા કે ઉપજાઉ જમીન તો રહી નથી, તો આમ ડીએપી યુરિયા થોડું બહુ નાખવું પડે.
0: ખરી વાત.
1: તો તે ફસલ થાય તો આમ મુનાફો થાય થોડો બહુ. ખરપતવાર ઉગે એમની ઈવળ લાગી છે, કીડા લાગી છે, એને બદલે કીટનાશક દવા છાંટવી પડે આમને.
0: અચ્છા
1: ઘણું ધ્યાન રાખવું પડે એમને.
0: હા એ તો કિસાન ભાઈ હોય તો આપને સબ ખબર હે કે હરતે એને હંબાર કરવું હે. મેં એક વાત હજી પૂછી લો કે આ માનસૂન હે બારિશ પડી ગઈ થકી તો ભી એમને જે માન લો આપે બુવાઈ કરી દીધી એમાં સિંચાઈ ની જરૂરત રહે?
1: એમને પાણી આવ્યું નહી, લેટ થઈ ગયું, તે પછી આમને વ્યવસ્થા કરવી પડે કે ની કે થઈ ગઈ. કેમ કે ફસલ તો ખરાબ થઈ જાય, હુકાઈ જાય.
0: હા હા
1: 8-15 દાડા તો પાણી જોવે જ ખરી.
0: અચ્છા તો ફસલ એક વાર ફર્સ્ટ બુવાઈ કરવા ને 8-15 દાડા બાદ પાણી પીવાડવું જરૂરી હોય. સોયાબીન ને મક્કા બે મે
1: બે મે
0: તો એને હારું પાણી પીવાની શું વ્યવસ્થા હે? કઈ કુવા હે, બોરવેલ હે?
1: પછી આ પાઈ કુવા હોંગા એ કરી ડંકી લગાડુંગા, મોટર લગાડુંગા, એમ બી વ્યવસ્થા કરીને પછી અમે પીવાડુંગા એમને.
0: તો આ ફસલ આપને ફિર કઈ રીતે તક તૈયાર થઈ જાય?
1: આને 4 મહિના લાગેગા બીજા.
0: અચ્છા અચ્છા અચ્છા
1: તો આને તૈયાર થઈ જાય.
0: હા હા તો હવે તમારે આ અગલી ફસલ ની તૈયારી ચાલી રહી હે?
1: હવે હવે તૈયારી ચાલી રહી.
0: ચલો ખુબ અચ્છી જાણકારી આપી. ને એક ખાસ વાત જે આપણે બતાડી કે અભી જે ખાલી સમય હતો એમને ભી આપે ડાંગરા ને હજી કઈ ફસલ કરી હતી આપે?
1: અમે ડાંગરા કરી અને મોગ કર્યા એમને.
0: હા મોગ, મોગ ભી કર્યા હે. મોગ તો ખુબ અચ્છી વાત હે, મોગ તો નગદી ફસલ હે. તો મોગ કર્યા તે કેટલા ટાઈમ મેં કઈ વાર કર્યા હતા તમે?
1: આજ થી અમે 2 મહિના પહેલા કર્યા હતા, હવે એની ફલિયા લાગવી ચાલુ થઈ ગઈ અમારે.
0: અચ્છા અચ્છા તો ઈ 2 મહિના માં રેડી થઈ જઈ તૈયાર થઈ જઈ? 2-3
1: મહિના, 2-2.5 મહિના માં તૈયાર થઈ જઈ.
0: અચ્છા પૂરી બની બી જાય ને એને કટાઈ વટાઈ સબ થઈ જાય?
1: હવે
0: ચલો જીગરભાઈ આપે ખૂબ અચ્છી જાણકારી આપી ને સબ કિસાન ભાઈ અને ભી આપે અચ્છી જાણકારી આપી રહ્યો. અને કઈ સંદેશ અગર કિસાન ભાઈ અને આપ આપવો ચાહો કે મોગ જેમ તમે કર્યા હે ડાંગરા કર્યા હે એના બારામાં કોઈ સંદેશ આપવો ચાહો તો કિસાન ભાઈ ને હાલો.
1: મારો એ સંદેશ છે કે આપણે દેશી ખાતર નાખો ખેતરોમાં. આ યુરિયા ડીએપી કાંઈ નથી, આપણે ખેતર ખરાબ થઈ રહી. જેટલું થઈ શકે એટલું દેશી ખાતર નાખો ને અલગ અલગ પ્રકારની ફસલ કરો, તેને આપણને બી લાભ થાય ને આર્થિક સ્થિતિ બી આપણી મજબૂત થાય થોડી.
0: ચલો જુગરભાઈ ખૂબ અચ્છો સંદેશ આપ્યો. ફ્રી મળંગા. રામ રામ.
1: રામ રામ.